0: પ્રોગ્રામ અમે ખાસ કરીને અમે જે પણ ઘણી મેરી સિમ્પોઝિયમ માં આદે મેં મોડિસ મેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ કે વાસે કે તક આગળ લેવા તો પ્રોગ્રામ કાળ મેં ના કમાવ તો માથે હિસાબ કરો મત કા દેવે ફ્લોક વડન બડાંગે બતી પર લેવા તો મે પ્રોગ્રામ કા બેરો ડેનોની મોડિસ મેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ કે ડિરેક્ટર જનરલ મોહમ્મદ શિમાલ આદે મેં મેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ કે ડિરેક્ટર હાદી જાલી બરાબર મારા ભાઈ તો દેવે અર મે મેરી સિમ્પોઝિયમ કે વાકા તક આદાયરો રાજ્ય પદાધારે બોડો ઇન્સતેકી બર મધુ ઇન્સતેકી વાદે મેતી હોસ કાંડો મેં કાંડા વર બોડો ગુળિપ આદે તારીખ પદાધારે સમય કાંડો દે નફાય આદે એનું વિસ વર ગિલ કાંતે તકે મેં કાંડા ડિપેન્ડ હોય કે અમે તિબે બાય મી મેં મે પદ સિમ્પોઝિયમ મે તિબે કુમ બાબા ફાયર હમ ગામ મે મી કંકમ આમી અમે ન ફેરિંગ મિદાની એમ બોડો અમે મોહિમ કમ મે ગોતુગા મી દિરાસા ફરદાસ તકાય કો મી સિમ્પોઝિયમ ફેશિગે મીતિ વર્ગેના દેગે ફરદાસ તકે સાડ સાતે અમે પ્રતિદે મી વિદાળ દે પાણ તો પુરતમ સમ કોબેક મી સિમ્પોઝિયમ દે મકસદ કી આદિ અમે કોં કહલ નતીજા તો દે કુ મી પદ સિમ્પોઝિયમ કુ લેરે વિષ્ણુ હોરી પેશી
1: આરો લાઈક મેરે સાયન્સ સિમ્પોઝિયમ અમે પુરતમ બટ દે દે હા સોળવાના એ આરો ફેશન અમે બેવણ બાગણ મકસદ કી દે વૈ રાજ્ય ગતિ મેરે સાયન્સ મેરે રિસર્ચ દાયરા ગોળે ઉરિયા બે ફોલો એતને કે કને પ્લેટફોર્મ એ ફોલો કો દે એ બે ફોલો કોરા રિસર્ચ તો હિસાકો એ આબે ગો તો મશરાકો એ કોરે બે ઉરિયા દિરાસ તે કે કે અલીગ એબે કો ને પે કોરા મસે કે તે કપાસે હે વસ કો દે નો ગાદી ઇતુર ઇર દિરાસ તે કોરો મા ગો ફે કો દે નો દેન મી મી ડિસ્કશન દે રે કે આઈ કો અલગન મે પાહ ગો વર બડ મકસદ કે ભેગેન દી દાયરા ગોલે દિવેહિન ન નુને દિવેહિ કુતિન ન મે ફુરસત ન હોલવા દી કે સરહલ તો કોરે બે દિરાસ તા એતનકો પ્રેઝન્ટ કોરે ઉનીમા દાયરા કે રાગે ન કુદિન એબે ફોલો નાવસ ઇતુરા ગોલે દિવેહિન દિવલો કુરો મગે આ મકસદ વસ વર બોર્ડ મકસદ એક બતો પાલા કે મળો ન તે સિમ્પોઝિયમ મે મે
0: મેરે રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઓફ પદાદારો મે ઓર મુઈ મસકતે પુરા ઇદારે ઇતિ ઇદારે તો ઇસ્તે મિકોમા તો તિબે કુના કો મિકમુગા સિમ્પોઝિયમ બે ભો કોં કો પરા તક તો બાયર વણી આદી મે કુલ પા કો રવા કે દેહા સોળ વણ હર કો મદદ તો પેશી કે કે તં હર તો મે સિમ્પોઝિયમ બા બા કો તો મે હમ દી ફોન મે
2: સિમ્પોઝિયમ કે દેહા સોળ વણ પેશી હા તો મે હમ દે હર મે હર પાવ મ કન સિમ્પોઝિયમ તે મે ફાઈ પી હફતા તરે કે મે બે વણ મે હા વણ સિમ્પોઝિયમ તે મે સિમ્પોઝિયમ મા કે રાજે કા મે હર હમ હાસ કો રાજે કા કોરા કન્ફર્ક દિરાસા તક હાસ કો ઇન સિમ્પોઝિયમ તે મે સિમ્પોઝિયમ કે મે બાદ વણ રાજે કા હમ દિરાસા કોરા ફરા તક હે કે તેરે કા હે મે અમિલ તિમા તિમા ટબે જમિયા તક હમ મિનિસ્ટ્રી તક અમિલ ફરદુન આદે હમ યુનિવર્સિટી તક દરવાજ મે સ્કેલ મે તો
0: મે મે અમિલ મે દિરાસા તક બલાદા રહમ મે અમાર ગિનાદ તક દિરાસા તક મે મે કેરે તો કોંગો તક તો બહાદક મે હુશે હળ મે કાંત તો કોંગો તક તો મેલી તે મે સિમ્પોઝિયમ કે બેવરી મે હુશે હળ તક આગળ ગેન તે કોંગો કાંત તક તો કોરા
2: મીટ અસો આગળ મે મે મસે કે ફેશન કોમ સિમ્પોઝિયમ ઇન ધીસ એન્યુઅલ હાર્ટ કુડિંગ આગળ મે સિમ્પોઝિયમ ઇન લાન્ડ કુડે અગેન ટાઈ તે એક તારીખ તા ઇન લાન્ડ કુડે માય કો આદિ હમા એક ઇન્વેસ્ટર્સ ફોર હો મે હોલવાલા ને એબ્સ્ટ્રેક્ટ સબમિશન હોલવાલા માય કો હમા મેરિટ સેન્સ દાયરા કે હમા કોમ મે કરા તે બસ આને ઇફ બેંગ અને તેરા સે ખુશે રેલે ને તે deadline how my government the internet is the I am a person the scientific committee or organizing committee the media cartas the scientific committee of social and then with the scientific review process then a review process minimum my government a social social and presenters communicate could have been again at is at the compare part the the home from cartas the the symposium the I am present kurania એક માલુમાત આગમે હિસાબ કરાને હિસાબ તેમ એક ફાર મતે આગમે ફાર કરેવણી આમ કો મે ઓળેની એ કટાસ્ત હોશેલે માસ દાયરા તમે એગે ને આગમે ન મિયા હડ સિમ્પોઝિયમ કમે દે ફાસ દાયરા એ એક તેરે ગ ફાર તક આવેલા કહંવા મિયરા અતિ અને કોસ્ટલ ઇકોસિસ્ટમ્સ હ્યુમન અતિ ફિશરીઝ કે અને કટાસ્ત હ્યુમન તેમ કટાસ્ત કો પાલા ફાર મે દાયરા તા અબત હો હો અને એસાઇટ કો કમિટી મસ નિમાન એ દાયરા તા તેમ એકે હાત કુડકો તફાત વર્તાને કો મેગન કો તેમ મેવલેની હા ફાટક બેહે દિરાસા તક ફિશરીઝ કે દિરાસા તક તેમ વેલા કહંબા મે રાઈફત ભારત તક બેહે દિરાસા તક
0: તેમ દે સોળ વણહર મે પ્રથમ સિમ્પોઝિયમ બાબા ફાયર ගතක මේ අන්නම දවදතක බදාදා මේ පහරු මේ බෑවර කුරි දිරාසත කොංගතක තපා
2: scientific committee. fast for a paper from the forest paper. Then a paper from the scientifically review Quran paper. The Bala for them are an oral presentation. Some Aslo me apply for a paper for that. The Kundas five far cut off in an angle. The Margam and I have Salis hang abstract evidence. Live for in there. Who are abstract taking a dead way to in person from oral presentation and what no day with an ahem with a by presentations to done a poster presentations. But the him a come for presentations, they went first at Husha along a scientific review of Faho.
3: ಗಡಿಂಗ್ ಹೆಗ್ಗಡಿ ಫಣರ ಮಿನಟ್ ಸಾಲಿಸ್ ತಿನ್ಸಿಕುಂತ್ ಅಡು ಸುಮ್ತಿಯಾಗೆಂದಮಣಿ ದ್ವಿರಾಜ್ಯಗಡು ಸ್ಟೆಲ್ಕೋಗೆ ಬೇಣಮ ದ್ವಿರಾಜ್ಯಗಾಡುಗ ಹುರಿ ಸರಹದ್ದು ದ್ವಿರಾಜ್ಯಗ ಅಡು ಹುರಿ ಸರಹದ್ದು ಕರಂಟು ಕಂಡಾಲ್ ಮಗುಳಿಗೆ ಅಳ್ಗೊಂಡ್ಮೆಂಗೆ ಟ್ರಾನ್ಸ್ಮಿಷನ್ ಮಿದ್ಕೊಂಡಾಲ್ ಮಫೋ ಅಲುಂ ಫಶಾವಾಕ ಎಂ ತೆರಿಗೆ ಮಾಲು ಮದಟಕ ದಂಡವಾಲಂ ಗಡಿಮೆಹಾರ್ ಹೆಗ್ಗಡಿ ಫಣರ ಮಿನಟ್ ಅಡು ಸುಮ್ತಿಯಾಗೆಂದಮಣಿ ದ್ವಿರಾಜ್ಯಗಡು

0: વરર રીતિ હદિયા ગણસ્તી ફણકસ તે કોતે ના બદ્દો કોલે હમ વર રંગાળો નસે હતે તે કોતે ના મિફાર વસ મે ગણસ્તી ને હમ ઉરે આકો દેમ વસ વાણ હમ એ કોજ્જ કવે વરું એમ મે રંગાળો કોજ્જ કે ગોતુગા ઉરે વે તો વર ગદાળા મસે કે કુરંગે મે હારો ગુલા લેફા મે ઓતી કૈનાય અસ્સલામ અલયકુમ
1: વાલેકુમ સલામ વરહમતુલ્લાહ વબરકાતુ
0: કૈના
1: લબ્બા
0: કેનં હાલો
1: પ્રોગ્રામ
0: પ્રોગ્રામ કમ્યુનિટી દેમસેકતેંગે એઈ ગુરુતુગે મસેકતા વાહકિયો વાહકિયો દેન ગુરોતુગે મસિક્કતુગે તેરેગા ઓન્નાણ ઇતુર તિમ્મસિક્કતેંગે એકમ તિમ્મસિક્કતે નું કુરંજહેણી ગુરોતું કૈના નગા અકુરેગા ઓન્ન મસિક્કતે કોલ્લંજહેણીંગે દેન ગુરોતું જહિદાણ તિમ્મસિક્કતકી ફુર્તમસિક્કતકી દાદો મિમસિક્કતુગે મિવાગોતકી દત્ત કિયાલદેણં ઓળુવાલાફોય રાવરે નૂની બંજેંગે કિયાલદેણીમા કૈના કોલ્લંજેણી દેખમે ફુર્તમ કમકી એ બાંધી નોની રાવર તરતીબ કોલ્લંગે મિજહેણી દેન તરતીબ કોલ્લાફા દેવાન કમકી એ બાંધી નોની રાવરે વિયા રાવર રાગુ ક કિયાલ દેન છેણીંગે
1: ઓકે
0: દેન દેવાન મસેક્કતકી બસમાલા મે મસેક્કતુ કો મે વાગુતકી દત્તમે બગેંગુળે સ્ટુડિયો તેરેગા કુડવરે ગે ગુળીયેંગે એ ગુળીગા હોણાણી એકી એચ્ચીગે નંજહાફા મિસાકં એ વેદાણ એચ્ચકવ્વેસ તણકવ્વેસ મીહકવ્વેસ નોની જણવારકવ્વેસ દેન હમા ગુરુતું મિનેગે લફ્ઝક જુમલેં હદાલં મીંગે
1: ઓકે
0: મિસાલક ગલં લેબુનીયો એહેમ વેજીયા જુમલેં હદાલં વી ગલં બેણકોકે મિસાક મે ગલમકી નૂકુલા ગલમકે એ ગોતં હમા ગલં એ લફ્ઝુ બેણકોકેં જુમલેં હદાલાણી મિસાલક એ ગોતં હમા લિબે લફ્સકુંગે
1: દેન
0: તિમ્વણ મસેક્કતુ ગમ્યોતી ફીકોય ફીકોય મિવાગોતકી ફીકોય ગમ્યવાગોતકી દત્ત કિયાલ દેણ લિસ્ટેંગે લિસ્ટેક કિયાલાફ દત્ત બુણેલ દેણ કૈણા કેરી ક ફાહગ કોલ્લ દેશે મિ લિસ્ટું મિવેણ એચ મિસાલક કુરિમ વેસ પુણે વારે વેહે દુહે ક ફેન્નાણી કોચિંગ હે નોની સ્કૂલકું ફેન્નાણી કોચિંગ હે એગોત ફાહગ કોલ્લં છેણીંગે ફીકોયગા દેન અણેમસેક્કતકી વાહક્યો વાહક્યો વાહક્યો વાહક્યો ગમે વાગોતકી હમા પ્રોગ્રામ બાર વાહુરીહા કુદિમ વેગેં મિલિયણી વાહકઈંગે દેન હમા ફેશુમકા એકો મેહાર કુરિયમ મિદણી દેન દત્ત કિયાલદિનીમ કૈણા કોલ્લં છેણ કમકી એ વાહક્ય હમા ગુળુઆલા ફૈતુરં એ જુમલ કિયાલ દેન વી મિ વાહક્યં ઇતુર કોલ્લંગે
1: ઓકે
0: એમ કોમસેક્કતુ કુમ ફશાણી ગુરુવતું ત વાહક્યો વાહક્યો અંત ગુરુવતું મસ્સલેને એમ ગુરુવતુ ગ બાકી મિહુર અકુર્તક કી નૂણુ રા લવિયણી અલિફુ કોકુરે નગાણી નૂણુ રા લવિયણી અલિફુ કોંગકુરે નગાણી રા મસ્સલેને રાગો એમ મસિક્કે મિહસામ બલાલણીંગે રાગમિયોતી કોમ્મસેક્કતે
2: દાદો
0: દાદો દાદો હેલ્લંતા
1: નાપા
0: કામુદેતા કઈનાય દાદો હેલ્લા હિવેતા હેવે એમ મે મા દાદો મેતી મિફાર લિબફંગે મિફારુ દાદોય મે લિબુની બંજેંગે એમ દત્ત કિયાલ દેણ બાંધી દત્ત કિયાલ દેણી તરતીબ ઓળુઆ લાફંગે ema kaina kollami kamaki tarde burangalo kollafa raga kial de minge foi kiyama divehin huri ei tarte boluala hinga tarte brangalo kollam furtama foi kiyama divehin huri